નવદુર્ગા દુર્ગા શક્તિની આરાધનાનો આજે બીજો દિવસ અને એ નવદુર્ગામાં બીજા જે દુર્ગા એ બ્રહ્મચારીણી કહેવાય છે એમનું ધ્યાન આ પ્રકારે છે.

આદિના હાથમાં મુખ્યતઃ જોવામાં આવે છે. વિશેષ કરીને એમાં રુદ્રાક્ષ, રત્ન, સ્ફટિક આદિના મણકાઓ ગોંથેલા હોય છે. આ બ્રહ્મચારીણી દેવી સત, ચિત, આનંદ એવા બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવાનો સ્વભાવ ધરાવે છે, એથી બ્રહ્મચારીણી કહેવામાં આવે છે. આ મહાદેવીનું દિવ્ય સ્વરૂપ, એને માટે આપણે દુર્ગાજીના દિવ્ય મંત્રો અને નામ મંત્રોનું ઉચ્ચારણ કરીએ, જેથી રાષ્ટ્ર, વિશ્વ અને સૌનું મંગળ થાય, સુમંગળ થાય. દુમ દુર્ગાયૈ નમઃ. દુર્ગા દ્વાત્રિંશન નામમાલા, એના આ કેટલા સરસ શ્લોકો છે. દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદ વિનિવારિણી,

કમનસીબ વાળા માણસોના રક્ષક સ્વામીની દુર્ગાદેવી ખરેખર પરમેશ્વરી છે. એ માતા દુર્ગમ્ય છે, દુષ્ટો માટે ભયંકર છે. તમનો ક્રોધ ભયાનક હોય છે. દુષ્પ્રાપ્ય મુશ્કેલીઓને ટાળનારા દુર્ગા માતા વંદન કરીએ છીએ. જે મનુષ્ય દુર્ગાના આ નામોનો પાઠ કરે છે તે બેશક બધા જ પ્રકારના ભયમાંથી મુક્ત થાય છે. પઠે સર્વ ભયાન મુક્તા ભવિષ્યતિ.